યો હું હાટને એ થઈ ગયો નીરલવા હોય વાટે લોકો હોવી રોમા સિંહ કહે કઈ હાલ આજ મમકુમે ઓની કોહી વવરા રૂ વશે છે વથનુ કહે કઈ હાલ વાંગો આ કહે મને રૂઠવાયો મખા મખા સલામ કા ખુલે શેની કિંદ